0: લર્નિંગ સેન્ટર જાને મારી કાર મોટરસાયકલ સ્કૂટર શીખને ની હોય ને છે
1: હોતની દોલખા જિલ્લા ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 સ્થિત આર્મી બ્યારેક નજીકૈ રહેકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ છૂટકા સાથ કાર મોટરસાયકલ ર સ્કૂટર દક્ષ તથા અનુભવી પ્રશિક્ષક દ્વારા શીખાઈન્છ
2: સાથે યહાં આપની કાર મોટરસાયકલ ર સ્કૂટર પણ લગી ટ્રાયલ શીખન સકિને ભએકોલે ઇચ્છુક વ્યક્તિહરૂલે આજે સંપર્ક ગર્નુહોલા દોલખા જિલ્લાકો એકમાત્ર આપને ટ્રાયલ સેન્ટર ભએકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર
1: વિસ્તૃત જાણકારીકા લાગી
3: પ્રોપાઇટર પાસંગ શેર્પા સંપર્ક નંબર 9865 46 19 26 ર ગેલસાંગ શેર્પા 9816 8 30 10 7
4: માતૃભૂમિ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરકો સંપર્ક કાર્યાલય પેટ્રોલ પંપકો છેઉ પહેલે બધા સુરુમ રહેકો ઘરમાં સરેકો છ
2: માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ચરીકોટ દોલખા
4: કે તપાઈ ચરીકોટ કાઠમાંડુ યાત્રા આરામદાયી સહજ ર ભરપર્દો બનાવન ચાહનુહુન્છ યદિ તેસો હો ભને અબ રોજ્નુહોસ ખાનાદેવી યાતાયાત પ્રણાલી અબ ચરીકોટબાટ કાઠમાંડુ જાન બિહાન 5 બજેદેખી દિવસો 4 બજેસમ્મ નિયમિત ગાડી સેવા આરામદાયી સીટ સહિત 14 જણાસમ્મ સહજ યાત્રા ગર્ન સકિને સુવિધા યાત્રુકો આવશ્યકતા ર સહજતાલાઈ ધ્યાનમાં રાખ્દૈ બીચબીચમાં આવશ્યક સ્થાનમાં રોકિને વ્યવસ્થા પણ પરિવાર સાથીભાઈ વા સમૂહ યાત્રાકા લાગી રિઝર્વ સેવા અજ સહજ સુરક્ષિત ર સુવિધાજનક છ ચરીકોટમાં ટિકટ પાઇને સ્થાન એમ્બુરેશિયા હોટલકો ભૂતલામાં તથા સાદો બાટો પ્રહરી ચોકી નજીકૈ સંપર્ક નંબર 9761 13 21 44 ર 9761 13 21 45 કાઠમંડુબાટ ત્રિકોટ આવનકા લાગી જડીબુટીબાટ ટિકટ સેવા ઉપલબ્ધ છ આરામ સહજતા ર વિશ્વાસિલો યાત્રાકા લાગી ખાનાદેવી યાતાયાત પ્રણાલી ચરીકોટ દોલખા હિમાલયન ક્રાઉન એકેડેમીકો વિદ્યાર્થી ભર્ના સંબંધી સૂચના
5: હિમાલયન ક્રાઉન એકેડેમીમાં ભીમેશ્વર નગરપાલિકાકો સ્વીકૃતમાં શૈક્ષિક સત્ર 2083-84 લાગી કક્ષા 11 પ્લસ 2માં વિજ્ઞાન સાયન્સ વિષયમાં ભરના ખુલ્લા ગરિએકો છ એસી ઉત્તીર્ણ સફળ વિદ્યાર્થીહરૂલાઈ યથાશીઘ્ર ભરનાકો લાગે સંપર્ક ગર્ન અનુરોધ ગરિન્છ
4: સંપર્ક સ્થાન હિમાલયન ક્રાઉન એકેડેમીકો કાર્યાલય ચરીઘાંગ ચરીકોટ દોલખા સંપર્ક વ્યક્તિ સુમન શ્રેષ્ઠ 9844-00-2090 ર ગણેશ બુડાથોકી 9869-00-1916 સંપર્ક ફોન નંબર 0494-21-364 પુનશ્ચ ગરીબ તથા જીહેનદાર વિદ્યાર્થીકા લાગી વિશેષ છૂટકો વ્યવસ્થા દિઇએકો છ પ્રાચાર્ય હિમાલયન ક્રાઉન એકેડેમી ચરીઘાંગ ચરીકોટ દોલખા